0: God was forbidden in these countries. And in a certain way, it's almost as if God was punishing these countries. So we're running out of time today, so let's conclude with a prayer. In the name of the Father, and the Son, and the Holy Ghost. Amen. Glory be to the Father, and the Son, and the Holy Ghost, as it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. Thank you for joining us. We hope to have you along next week. Let's see you in church on Sunday, and may God bless you.
1: Is a member of CAMA, the Community Access Media Alliance. CAMA.nz. The website has heaps of resources and information, and it looks great. Thanks to our friends at Meta Digital.
2: જય સાઈ રામ શ્રોતાજનો, દર રવિવારે સવારે 7 વાગે આપ ગુજરાતી ભાષામાં શ્રી સત્ય સાંઈ બાબાની દિવ્ય વાણી સાંભળી શકશો. સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમનો દિવ્ય સંદેશ સાંભળી જીવનને ધન્ય બનાવીએ. આ છે રેડિયો પ્લેનેટ FM 104.6. આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/સત્ય સાંઈ બાબા ઉપર સાંભળી શકશો.